0: સીટ તો ભીણની આઈએ, હું તો સફા દોરી કોની કરું એને, એને પલકા માથે બિઠા રાખુંગી પલકા માથે. હા સુરગરી હુરસી એ મારી ભીણની તો. હા
1: સુરગરી હુરસી એ, આ તો હું જાણું, દેખણ ગયા જતો કવા ઇનરો તો ચોકો ઊંચો હે, આ તો રંગરી સાંવળી હે, ઈરી તો લપરી ભૂત ચાલે, એક ઈ બાત ને કે આ ટીકો પડન દેની. હું
2: આ બાત મે કૂડ થોડાઈ કવા, બાતો હે ઈ હું તો સગેને ઉણ વખત મણા કર્યો, પણ સોચો ચલો છોરેરી રાઈ લેલ્યા મારલો ભૂપ કઈ ચાવે. યાર આજકાલ તો રિવાજ સોઈ બન રહ્યા બલા.
0: સુખા બેટા તને સાગે લેર ગયા, તને પૂછો જણા તું હામી ભરલી, મેં તેરી બાત ને ટાળ ભી તો કોની શકા, તેરી પસંદ મારે સગળારી પસંદ હે, ઉંમર તો બેટા કાટની તું હે નહીં ગે સાગે.
1: માઉ પહેલા ભી તો આપાં સાત આઠ રિશ્તા દેખ્યા, બે પસંદ કોની આયા, જણા ઓ કિશો પસંદ આજ્યાં તો. એર મને લાડી થારી બાતાં સુઠા લાગે ઓ, કે બાપો અબ કઈ બેરંગ લેર જાસી, ઓર પછે કઈ કરું માઉ, બાબો તો છોરી પછે, અર ધનરી પાંડ માઉ, ધનરી પાંડ પેલી દેખે.
2: અચ્છો બેટા અચ્છો, તું કયો ઉણતરી કર દીનો, અબે બાજ બાજર કરો કમાઈ, બહુ બેટા તો કમાવતા અચ્છા લાગે, બસ તું રાજી રહે તો મે સગળા પહેલી રાજીયા, ફળો અર ફૂલો.
0: બહુ આયા ઘર રો કામ ઈ ઘણો બધ જાય, કહેવત પણ સાચી હે, આઈ બહુ આયો કામ, ગઈ બહુ ગયો કામ, કિતરો ઈ હોવે. અબ તો મે દોનો સાસુ બહુ ઘર રો કામ ચુટકી રે સાથે નિબેડ લેશા, કામ ઉપર રો ઉપર રી શામ લેશા.
1: મઉ એ મઉ, તું આ બારી કિને કામ ધંધે રી વાત છેડ ગે બેઠી, કામ રે બિસરેવા કઈ, એ કામ કુમ આપી ઉંતા રેસી, સગળી ઉંમર કામ ઈ કરણો હે મઉ, ઓર કઈ કરણો હે.
2: બીણની આઈ હે, અબે તો કઈ દિન રે અથારી પકાઈડી ખાશા, એર મે દોનું તો બેઠે આરામ કરશે આરામ, એર જિંદગી રાતિન કી સોરા ટૂટસી, ગામ ગવાડ માય બાતા ચાલસી ભાઈ, બીણની તો સાંત રે આઈ હે.
0: બીણની રે હાથા છું ખાણેરી ઉંમર સારી પડી હે, એકર તો નુઈ નુઈ આઈડી હે, દોરી સફા કોની કરું, પરાય ઘર આઈ હે, કઈ દિન તો બાપડી રોજ જી કોની લાગસી, સગલા પરિવાર રી લાડલી રેડી હે, છોડ દે બેટા કામ.
1: એ સુણે સુણે કોની કે, માઉ કવે તો છોડ દે, અર જાર કી ઘડી શાત આરામ કર લે, કામ તો માઉ આપી કર લેસી, જા જા ઉઠ જા, જણા હું કેણ લાગ રહ્યો હું કામ કિશો કે નહીં ભાજે, કિમ બાપુ સારો લગા દેસી, એ ખાલી બેઠે રહે સરદીને.
2: સુખા ઓ સુખા, પૂછ દાણ બીણની ભેંસારો દૂધ કાઢ લ્યો કઈ, સગ્ગો બી દિન પૂરો પોમાર્યો, કા મારી છોરી દૂણે બિલોણા માય ઘણી માય રે ઘણી ચતર હે, કામ કરતી કરતી કો થકે નહી.
0: ભેંસારી ધાર તો હું કાઢ લ્યું, પણ બીણની કઈ કામ લાગ રહી હે, કામ કરતી બા તો નીકળી કોની આઈ, છોટો મોટો ઘર રો કામ કરણ રો બખત હે, થા કોની બકિસે કુણે મે જાર બેઠી હે.
1: માઉ એ માઉ, બાતો ઉઠી હે, ટેલિવિઝન દેખે, સાગે ચા પીએ, કામ પછે કિતરો તો હે, હોળે હોળે તું કર લે ની માઉ, શ્યાણી હે કર લે.
2: અબે ઉઠી હે, દિન રાસ એક ચડાયો, લોગારી બહુઆ ઝંઝર કે ઉઠે, ઘર રો કામ સો પડ્યો હે, હાલ તઈ તો બિલોવણો બિલોવણાળો પડ્યો હે, ગોબર નાખણાળો પડ્યો હે, બાખળ વારનાળી પડી હે, સોઈ કામ પડ્યો હે,
0: થારો કાઈ લેવે તો. નુઈ નુઈ આઈ લાય, આપી કરણ લાગ જીસી, કામરી ઘણી ચિંતા હે કાઈ.
1: માઉ એ માઉ, એક વાત પૂછું કે તને, બાખ ભાઈ કે મેરો જી કોણ લાગે, આપણે ગોગા મેડી રો મેળો ભરી જેડો હે ની, મેદુનું દેખ્યા કે માઉ. હે
0: જાઓ બેટા, મેળે જાણતા ને હું ક્યું પાલું, ઘૂમ ફીર આવો, 12 મહિના શું મેળો આવ્યો હે, સાથે ગંઠ જોડે આળો સરેવી પૂરો
1: જીસી, સહી વાત હે,
0: પણ દેખ તેરે બાપુ શું પૂછ લે બેટા, સાથે ઉના શું રૂપિયા ભી લે.
1: બાપુ

વાહ સા, દેખો ભજન સુણ્યો કિશોક ફૂટ રોકર મારી રેખા ન્યારી ન્યારી, બિલકુલ સાચી વાત સા. એર થારા બેલે સાથિયારા ઘણા સારા કાગત, ઘણી સારી સંદેશા એર અહીં આપણે વોટ્સએપ ગ્રુપમાં થારા જગા સંદેશ પુગેડા હે બને આપણે શામિલ કરા, ક્યુંકિ ઘણા સારા સંદેશ હે તો અહીંયા ના હોય કે ભાઈ કોઈ બેલી સાથીરો સંદેશો ચૂક જેપ છે, ચૂક બી જેની તો ભાઈઓ નરાજ ના હોઈઓ. દેખો સા, પહેલો સંદેશ આપણા શામિલ કરા. હનુમાનગઢ ફાજિલકા શું ઓ સંદેશો પૂગતો કર્યો. રમણ વર્મા, અમન વર્મા, દિવ્યાંશ વર્મા, ડૉક્ટર મદનલાલ વર્મા લિખ્યા કે ભાઈ ગોરબંધ પેશ કરતા ને મારકાની શું ઘણી ઘણી શુભકામનામાં. એર માયડ ભાષારો ગોરબંધ લાડલો શ્રીપાલજી કો પેશ કર્યો, બહુ વિમાને ઘણો દાય આવ્યો, મારો સંદેશો જીકો એવો શામિલ કર્યો. બિલકુલ સા, સંદેશો થારો શામિલ હૈ, સંદેશો દે કર્યો. સગલો પહેલો સંદેશો જીકો એવો થારો હૈ. આગલો સા, દેખો સંદેશો આપણે ત્યાં પૂગતો હોય. દતરંગી ભાટાપારા શું છત્તીસગઢ શું હરી હીરામણી વર્મા, પાર્સમણી વર્મા, પુષ્પેન્દ્રમણી વર્મા એન્ડ નો ખેલાલ વર્મા કો એ બી લિખ્યા કે ભાઈ સીમા મિશ્રા અવાજમાં કોઈ ગીત સુણાયો. બિલકુલ સા, કાર્યક્રમ સુણો તને ગીત બી સુણ મિલસી. એર ઓ દેખો સા, નાગપુર મહારાષ્ટ્ર શું કમલ સાહની, શ્રીમતી પિંકી સાહની, અફજલ ડૉક્ટર અફજલ મલિક, સંદીપ મક્કડ ઓર રામગઢ કેન્ટ ઝારખંડ શું નિપ્પી સાહની ઓર શ્રીમતી સુનિતા સાહની જીકો એવો આપણને સંદેશો પૂગતો કર્યો. એર ઓ સંદેશો પૂગ્યો સા, દેખો ચક પાંચ પી એસ શું સરજીત સિંહ જોશન, સરજીત કૌર જોશન, ગુરમન મેલબર્ન ઓસ્ટ્રેલિયા શું આદર્શપાલ સિંહ જોશન, વેકુવર કનાડા શું રોબિન સિંહ જોશન લિખ્યા બી ગોરબંધ પેશ કરતા ભાઈ વિકાસ પારીખજીને મારકાની શું મોકલી મોકલી રામાશામાં તો સા થાને ઘણી ઘણી મોકલી મોકલી રામાશામાં કંઠ સુગ્ય સા. ગોરબંધ ગો આનંદ લેન લાગ રહ્યા કે હેર કે ભાઈ માયડ ભાષારો જીકો ગોરબંધ કાર્યક્રમ જીકો બહુ માને ઘણો દાય આવ્યા. પિછલો કાર્યક્રમ જીકા શ્રીપાલજી પેશ કર્યો, બહુ માને ઘણો ચોખ્ખો લાગ્યો સા. એ ગાઉ માંડીવાળા ફાજિલકા પંજાબ શું ઓમ બગડિયા, ક્રિયાંશ બગડિયા, રજત બેર બેબી ગરિમા ગો બી સંદેશો આપણે ત્યાં પૂગતો હોય કે ભાઈ કાર્યક્રમ જીકો મને ઘણો ચોખ્ખો લાગે. રાજસ્થાની ગીત ભજન જીકા બે મને ઘણા દાયા આવે. ગાઉ નથાના પંજાબ શું હરજિંદર ચિંતા, જસવીર જસી, સીતાર ગીતા ગો બી સંદેશો પૂગતો હોય કે ભાઈ કોઈ બી જીકો બહુ મને ગીત સુણા દો. ચક સાત ડીબીએન ભદવાળી ઢાણી શું ટેકચંદ ચારણ, સંતોષ દેવી, સત્યપ્રિય ચારણ, જયસિંહ ચારણ, બિટિયા ગો યોગેશ્રી, રણજીત સિંગ સુથાર, ગુરદેવ સિંગ ભગાણિયા, હરનેક સિંગ ભગાણિયા, વિચિત્ર સિંગ 78 LNP શું, કૃષ્ણલાલ રાહડ 63 LNP શું લિખ્યા કે ભાઈ સીમા મિશ્રા કે અવાજમાં કોઈ ભી ગીત સુણાયો. બિલકુલ સા, કાર્યક્રમ થઈ સુણતા રહો, તને સીમા મિશ્રા કે અવાજમાં ભી ગીત સુણાશા. એટ ઓ દેખો સા, પલારી છત્તીસગઢ શું સંદેશો પૂગ્યો સા, નિતેશ કુમાર દેવાંગન, દુર્ગાપ્રસાદ દેવાંગન, પરાગ ટેલર, તનુજા દેવાંગન, ઈશાંત દેવાંગન લિખ્યા કોઈ બી ગીત સુણા દઈયો. એર ઓ સંદેશો પૂગ્યો સા, ગાઉ ખોખરાવાળી શું વિનોદ બરાસા, વિશાલ બરાસા, વિકાસ બરાસા, રોશની બરાસા, શગુન બરાસા ગો લિખ્યા કે ભાઈ પ્રોગ્રામમાં એક ગીત ભજન હસણિયા સુણાવો બે મને ઘણા તા આવ્યા. ભગત સહી રામજી અવાજમાં કોઈ ભજન સુણાયો તો સા દેખો ભજન તો આપણે સુણાઈ દો તને પહેલી. એર ઓ દેખો સા, સંદેશો પૂગ્યો આપણે ત્યાં ગાઉ હીરાવાળી ફાજિલકા પંજાબ શું સુભાષ ગોધારા, વિમલા ગોધારા, ઇન્દુ પાર્વતી, હિમાંશુ ગોધારા, સરવણ રીણવા, હંસરાજ ભાટિયા, મનીરામ, રણજીત રામ કિરોડીવાલ લિખ્યા રામ રામ સા. ગોરબંધ લાઈવ સુણ લાગ રહ્યા તો સાથાની ઘણા ઘણા રામ રામ કે પિછલો કાર્યક્રમ સારસ્વતજી શ્રીપાલજી કા પેશ કર્યો બોઈ મને.

રાજાવત કોમ્પ્લેક્સ નહીં સરક્ષું, એમપી સાજાપુર શું, મનમોહન રાજાવત, મધુ રાજાવત, કલાક્ષી, રક્ષિત, ચિત્રંજન, કમલ, ઉમેશ, સરોજ, આરતી, રેખા, રીતિકા, રિચા, સ્વીટી, સાગર, રિયા, રીત ઓર ઋષભ રાજાવત, પૂરા પરિવાર કા લોક કભી કાર્યક્રમ જીકો મને ઘણો ચોખ્ખો લાગે, ગીત ભજન પસંદ આવે. રાજ પેલેસ મૌનાથ ભંજન ઉત્તરપ્રદેશ શું, રાજેશ કુમાર વર્મા, પ્રીતિ વર્મા, કાર્તિક આર્યન વર્મા, શિવ મંદિર હકીકત મુરાબ શું, મુન્નાભાઈ સ્વર્ણકાર, પિંકી સ્વર્ણકાર, આર્યન, કૃષ્ણા, પીહુ સ્વર્ણકાર, ઓ દેખો સંદેશો, ગાંધીનગર ગુજરાત શું, સુરેશ રાઠોડ, મંજુલા રાઠોડ, વિશાલ એન્ડ નિશા ગોબી પુગતો યોસા.